0: શેસો ઈચ્છા સાહેબ, મુ થોરે મંગલ કો આલિંગન કરીબાકુ ચાહે સાહેબ।
1: ઓ યસ ગોડ, ઈશ્વરી પ્રસાદ ર ચેન ખોલી દે।
0: ઈશ્વરી પ્રસાદ।